એ આકાશવાણીએ આજ દિન એતવાર શક સંવત 1948 દે ભાદો મહિને દી 5 તારીખે તે ઈસવી સન 2026 દે અગસ્ત મહિને દી 30 તારીખે તે આજ થી ઇસ પ્રસારણ સભા વિચ મેં ગુરકીરત કૌર સારે હી શ્રોત્યાનું ખુશામદીદ આખદી હાં। FM बैंड 101.1 मेगाहर्ट्ज़ अते प्रसार भारती दी मोबाइल फोन ऐप न्यूज़ ऑन AIR ते तुसी ट्यून कीता है आकाशवाणी FM बठिंडा। ठीक 6 बजे तुसी सुनोगे हिंदी अते अंग्रेजी विच खबरां दे बुलेटिन आकाशवाणी दे दिल्ली केंद्र तों। साडी स्टूडियो दी घड़ी अनुसार समा हो चलिया 6:59 दा। खबरां लई करदे आं कुछ पल इंतजार।